0: માં સામેલ કરશો.
1: આ તો તે રેખાબેન સાચી વાત કહી કે ભઢિયા ભોજન કેવલ આપારો ભૂખી કોને મિટાવે બલ્કિ આપારે આને વાળે કલ ખાતર ભી સ્વાસ્થ્ય રી નીવ રાખે હે. અગર આપારે ભોજન મે હી પોષણ નહીં હોય ની તો શરીર મેં જલ્દી થકાન હો જાવે, ચીડચીડો પણ હો જાવે, ગુસ્સો હો જાવે, ઓર કોઈ ભી અગર આપા કામ કરા તો ઝટસુ આપણને એ લાગે કે આપારો શરીર હે જેકો બહુ જ્યાદા કમજોર હે, તો થોડી દેર કહીએ કે આપા આરામ કરલા, હા બો આપારા શરીરને નુકસાન કરે હે. ઓર આજ કી ચીજ હે ની બા ખાલી લુઘાયા મેં યા ટાબરા મેં કોની હુએ, બા બડા જેકા બુઝુર્ગ હુએ, યા આપ આ કહી શકો કે હર ઉંમરે આદમી મેં આ સમસ્યા તો હુએ હી લાગ જાવે હે. કઈ તરીકે રા રોગ લાગ જાવે ઓર આપા કઈ સોચા કે ભાઈ છોટો મોટો હે, કોઈ દર્દ નિવારક ગોળી લે લી રે, કોઈ થોડો આરામ કર લ્યો બી શું આરામ આ જાવે. લેકિન ધીરે ધીરે કરતે કરતે આજ કી સમસ્યા ની બા ગંભીર હો જાવે, ક્યુંકી આપારો શરીર મેં જદ પોષક તત્વ પૂરા નહીં મિલે તો રેખાબેન આપારો જેકો શરીર હે ની બો ક્યાં ચાલશે.
0: સહી કહે રહે હો ખુશ્બુબેન. ઓર તાકત જદ મિલે જદ ભોજન રે માય સભી જરૂરી પોષક તત્વ જો આપણને પ્રોટીન હે, કેલ્શિયમ હે, વિટામિન હે, ખનિજ હે, સબ સહી ઓર સંતુલિત
1: હોય. સહી વાત હે. ઓર એ જેકા પોષક તત્વ હોય ની બે હી તો આપારે જેકો જીવન ને ભી કહી શકા કે સંતુલિત રાખે છે. ક્યુંકી આપા જેકો સુબહે ભાઈ ખાણો ખાવા હા બો હી તો આપારે પૂરે દિન રો આધાર હોયા કરે હે.
0: સહી કહેવો ખુશ્બુબેન. ભોજન ને માય આપણને સલાદ, દહી, હરી સબ્જી, દાલ સભી કુછ શામિલ કરના ચાહીજે. દૂધ, પનીર, સોયાબીન એ શરીરી હડ્યોને મજબૂત રાખે. ઓર જેકો અંકુરિત અનાજ હોય ઓ પૂરો કહેવાય ને પોષક સુ ભરપૂર યા કરે. ખૂબ પાણી બી પીણો, યોગ કરનો ઓર ઈ તરીકે સુ સંતુલિત ભોજન ઓર સંતુલિત દિનચર્યાને આપણે જીવન રો હિસ્સો બનાણો તાકી સ્વસ્થ પરિવાર કહેવાય ને કયા કરે સ્વસ્થ પરિવાર ઈ ખુશહાલ પરિવાર યા કરે.
1: આ તો વાત એકદમ સહી હે. દેખો રેખાબેન કે બાર હી છુટ્યા તો ભાઈ ભાઈ સુબહ સુબહ કઈ કામ હોતો કોની તો કઈ ખાણે પીણે મેં ભી થોડી દેખો ગડબડી હોઈ જાવે હે. તો મારી થોડી તબિયત હે જે કે ખરાબ હોગી તો મેં તો યહી સોચે કે ભાઈ થોડી કમજોરી આયગી હે યા અપને આપ ઠીક હો જશે. યા કરતે કરતે ભાઈ થોડી તબિયત હે યા શરીર મેં જે કે કમજોરી હે બા જ્યાદા આવે લાગી તો ડોક્ટર ને દેખાયો તો ડોક્ટર આઈ વાત કહી કે ભી થાપરે થર થારે જે કે શરીર મેં થોડા સી પોષક તત્વ રી કમી હે તો થે કઈ કરો કે ભાઈ સુબ રાત ને બા જે કે આપા રાબડી કયા કરા હા તો બા મણા લો રાત ને અરબી રે માય ને કહીએ કે થોડો સી સિંગોડે રો આટો ડાલના બાજરી રે આટે રે સાથે સાથે અર બા સુબે ઉઠ તે અગર આપા બા પીવા ભાઈ તો શરીર મેં જેટલા ભી પોષક તત્વ હે ની બિયારી પૂર્તિ હો જાવે. ઓર મેં આ કામ હે જેકો કર્યો ભી હો તો 10 દિન ની કર્યો તો મને ભી ફરક લાગે લાગ્યો કે ભાઈ મારા શરીર માં હે જે કે ઉર્જા આવી મારા શરીર મેં કામ કરનારો મારો ભી મન હુવે લાગ્યો, મારા શરીર મેં થકાન કોની હોય. તો વાત આઈ હે કે ભાઈ આપારે જેકો સ્વાસ્થ્ય હે ની બીરો આપણને ધ્યાન રાખનો હે ઓર બહુ ધ્યાન હે જેકો આપા આપારી રસોઈ સુહી રાખ
0: શકો. સહી કહે રહે ખુશ્બુબેન. ઓ દેખો કેટલી ચોખ્ખી વાત બતાવી ખુશ્બુબેન. તો બેના થે ભી થારો ખ્યાલ રાખો પર બાર ભી ખ્યાલ રાખશો થારો ઓ ગીતળ લસણાર
1: જરૂર.

શબ્દ રચનાથી ઇન્દિવર કી ધૂન બનાઈ થી શંકર જયકિશનને ઓર યે ફિલ્મ થી પહેચાન આવાઝ થી મુકેશ ઓર સુમન કલ્યાણપુર કી.